Assalamu alaikum. Uriha kurukudin varav varang ufaveri vagutukul khedemu. Tikudin khas ko datamen geneste kurukudin ge bagi cha medge program ay kum badal ko le fatun data. Tikudin med sama bagi cha tere ka hori masik ta ka ku datamen kure dani. Umid kurani hama uriha kudin mis mihar mi shoya tayar vegen tibi kama. Den komede ge program ge datamen bagi cha tere ka hori masik ta ka ku kure medani medge bagi cha ge hama ehen dost do hoy suri masik ta ge bori. Ehma mi bagi cha tere ગહુરી મસિકે તકા કો વરા ફોરિયા કો મેદુગે પ્રોગ્રામ કો મિહર ગેમ તવે સ્કૂલ લાન કમ ગે ઉમીદ ક શોયા કો કુરિયા તાને આ એમ તિકુદિન ગે હુનરુ તકા તિકુદિન ગે મસિકે તકા એકુગ મેદ કે શોયસ કુરે મિગે દની મેદસ બગીચા તેરે ગ મિહર મસિકે તકા એકુ કુરિયા દાયરો તિકુદિન વરે હિક્યામ રીતિ લવત વિસ કેનેસ દેવે તો મસિકે કુરાન બગીચા તેરે ગ હુનાને કંકં તિકુદિન એગેન દો ઓમે બગીચા કે સમવર તફાતુ કંકં એ બહુરે એમ મી બગીચા તેરે ગ મે હુનની દાદોયા મી બગીચા ગ મેર કંકમ કે વાહક દતમે બોણેગે દાદોયા માલુમ માલુન દેં ફી કોએ મી બાતા મેહરીગે એમ મી બાતા કાય કો દત્ત તિકુદિન નાયક બદલ કોલાન હમ વર કુડ કુડ એર કોલગે તેરે ગ વર હિગ્યામ રીતલા વે ચાલાફ